0: સાએ આજ રાયપુર કે ચિકિત્સા મહાવિદ્યાલયમાં રાખે ગયે એક ઠીન કાર્યક્રમમાં 103 કરોડ રૂપિયા લે જ્યાદા લાગત કે આને આને વિકાસ કાર્ય કે ભૂમિપૂજન કરીન એમાં છાત્ર છાત્રામન પર આધુનિક છાત્રાવાસ કેન્સર ભવન કે વિસ્તાર અવ ચિકિત્સક મન કે સંગ્રહ કર્મચારી મન કે આવાસીય પરિસર સમેત આને આને નિર્માણ કામ સામિલ હે કાર્યક્રમના સંબોધિત કરત મુખ્યમંત્રી હકીન કે સ્વસ્થ છત્તીસગઢ હી વિકસિત છત્તીસગઢ કે નિર્માણ કરી એ પરિયોજના પ્રદેશમાં ચિકિત્સા શિક્ષા અવ સ્વાસ્થ્ય સેવાલા નવા ઊંચાઈ દીહી અવ મરીજ વિદ્યાર્થી અવ ચિકિત્સક મનલા એખર ફાયદા મિલહી કાર્યક્રમલા ઉપમુખ્યમંત્રી અરુણ સાવ અવ સ્વાસ્થ્ય મંત્રી શ્યામ બિહારી જયસ્વાલ ઘલો સંબોધિત કરીન બતાદન કે પરિયોજના કે પહેલી ચરણમાં 200 સીટર આધુનિક છાત્ર છાત્રાવાસ બનાય જાહી ઉહે દુસરૈયા ચરણમાં કેન્સર ભવન કે વિસ્તાર કરે જાહી સમગ્ર રાષ્ટ્ર આજ ભારતીય જનસંઘ કે સંસ્થાપક ડોક્ટર શ્યામા પ્રસાદ મુખર્જી કે જયંતિમાં શ્રદ્ધાંજલિ અર્પિત કરત હે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી ડોક્ટર મુખર્જી કે જયંતિમાં ઓમનલા શ્રદ્ધાંજલિ દેવત ઓમનલા સાહસ રાષ્ટ્રવાદ અવ નિસ્વાર્થ સેવા કે શાશ્વત પ્રતિક બતાય હે શ્રી મોદી એક ઠીન આલેખમાં કહીન કે ડોક્ટર મુખર્જી કે જીવન અખંડ ભારત પર ઉખર અટલ પ્રતિબદ્ધતા કે પ્રમાણ હે છત્તીસગઢ કે રાજ્યપાલ રમેન ટેકા આજ લોકભવનમાં ડોક્ટર શ્યામા પ્રસાદ મુખર્જી કે જયંતિમાં ઉખર ચિત્રમાં પુષ્પાંજલિ અર્પિત કરકે શ્રદ્ધાંજલિ દીન રાજ્યપાલ હકીન હે કે ડોક્ટર મુખર્જી કે રાષ્ટ્ર કે એકતા અખંડતા અવ લોકતાંત્રિક મૂલ્ય પર સમર્પણ જમ્મુ દેશવાસી મન પર પ્રેરણા સ્ત્રોત હે ઉહે મુખ્યમંત્રી વિષ્ણુદેવ સાય રાયપુર સ્થિત અપન નિવાસ કાર્યાલયમાં ડોક્ટર મુખર્જી લા શ્રદ્ધાંજલિ અર્પિત કરીન એ મૌકામાં મુખ્યમંત્રીએ કહીન કે ડોક્ટર મુખર્જી કે દેખાય કે રદ્દામાં અગ્રસર હોવત હમન વિકસિત અવ સશક્ત ભારત કે નિર્માણ કરબો રાયપુરમાં રાખે ગયે 2 દિન કે ચિંતન શિબિર 3.0 કાલી સિરાગે મુખ્યમંત્રી વિષ્ણુદેવ સાય કહીન કે શિબિરલે મિલે સુઝાવ વિકસિત છત્તીસગઢ કે નિર્માણ અવ સુશાસનલા નવા દિશા દીહી ઉમન કહીન કે પાછું ચિંતન સિવન કે સુઝાવ કે આધારમાં મંત્રાલયમાં ઈ ઓફિસ મુખ્યમંત્રી હેલ્પલાઇન 1076 અવ સેવા સેતુ જૈસે પહેલ સફળતાપૂર્વક લાગુ કરે ગે હે મુખ્યમંત્રી હકીન કે ઇહુદારી મિલે સુઝાવ લા જલ્દી હી નીતિ અવ પ્રશાસનિક સુધાર કે રૂપમાં લાગુ કરે જાહી શિબિરમાં સુશાસન તકનીક કૃષિ પર્યટન નેતૃત્વ વિકાસ અવ વિકાસપરક રાજનીતિ જૈસે વિષય ઉપર વિશેષજ્ઞ અવ વરિષ્ઠ અધિકારી મન વિચાર વિમર્શ કરીન ગનિયારી કે શાસકી હાઈ હાયર સેકન્ડરી સ્કૂલ કે નામ અબ ડોક્ટર તીજનભાઈ શાસકી હાઈ હાયર સેકન્ડરી વિદ્યાલય ગનિયારી હોહી એ ઘોષણા કાલી સ્કૂલ શિક્ષામંત્રી ગજેન્દ્ર યાદવ વિશ્વવિખ્યાત પંડવાની ગાયિકા ડોક્ટર તીજનભાઈ કે ગૃહગ્રામ ગનિયારીમાં રાખે ગયે અંતિમ સંસ્કાર અવ શ્રદ્ધાંજલિ કાર્યક્રમ કે દૌરાન કરીન એ મૌકામાં ઉમન કહીન કે ડોક્ટર તીજનભાઈ અપન કલા કે માધ્યમને છત્તીસગઢ કે લોક સંસ્કૃતિ લે રાષ્ટ્રીય અવ અંતરરાષ્ટ્રીય સ્તરમાં નવા પહેચાન દિલાય હે છત્તીસગઢી સમાચાર બુલેટિન આપ મન આકાશવાણી રાયપુર લે સુનત હો
1: છત્તીસગઢ કે ખબર લે હે આપકી વાસ્તા અવ ખબર કે વિશ્વસનીયતા લે હે હમર વાસ્તા આકાશવાણી સમાચાર રાયપુર કે પ્રાદેશિક સમાચાર બુલેટિન કે સંગે સંગ હમર સમસામયિક કાર્યક્રમ આપ રેડિયો કે સંગ અપન મોબાઈલ માં ઘલો સુન સકત હો આકાશવાણી સમાચાર ફેસબુક ટ્વિટર અવ યુટ્યુબ મે ઘલો હાવય હમર ફેસબુક પેજ હરે છત્તીસગઢ ન્યૂઝ ઓન એઆઈઆર ટ્વિટર હેન્ડલ CGAIR ન્યૂઝ અવ હમર યુટ્યુબ ચેનલ હરે છત્તીસગઢ AIR ન્યૂઝ તો અબ રેડિયો કે સંગે સંગ આપકે મોબાઈલ કે માધ્યમ લે હમ આપ તક પહોંચત હન છત્તીસગઢ કે હર ખબર પર સુનત રહો આકાશવાણી સમાચાર
0: અબ આગુ બડબો માજે સમાચાર કોતી છત્તીસગઢ સ્ટેટ પાવર ડિસ્ટ્રીબ્યુશન કંપની મુખ્યમંત્રી બિજલી બિલ સમાધાન યોજના કે અવધિ 30 સિતંબર તક બઢાય કે આદેશ જારી કર દે હે યોજના કે તહત નિમ્ન દાબ ઘરેલુ BPL અવ કૃષિ શ્રેણી કે પાત્ર ઉપભોક્તા મનલા બિજલી બિલ કે મૂળ રાશિ અવ અધિભારમાં નિયમાનુસાર છૂટ દે જાથે પાવર કંપની પાત્ર ઉપભોક્તા મનલે 30 સિતંબર તક યોજના કે ફાયદા લે કે અપીલ કરીન હે બતાદન કે મુખ્યમંત્રી વિષ્ણુદેવ સાય મુખ્યમંત્રી બિજલી બિલ સમાધાન યોજના કે બેરા 1 મહિના બઢાય કે ઘોષણા કરે રહીન રાજ્ય સરકાર કે અનુસાર પ્રદેશમાં ખરીફ સીઝન પર રાસાયણિક ખાદ કે પર્યાપ્ત ભંડાર મોજૂદ હે 30 જૂન તક 13,16,000 મેટ્રિક ટન લે જ્યાદા ઉર્વરક ભંડારણ કરે ગયે હે જૌન પાછું સાલ કે તુલનામાં જ્યાદા હે જુલાઈમાં છત્તીસગઢલા 46,500 ટન DAP કે અતિરિક્ત આપૂર્તિ ઘલો મિલે હે અબ તક કિસાન મનલા 7,27,000 મેટ્રિક ટન લે જ્યાદા ખાદ માટે જા ચુકે હે જબકી લગભગ 5,89,000 મેટ્રિક ટન ઉર્વરક કે ભંડાર અભી ભી મોજૂદ હે સરકાર કહે હે કે ખરીફ સીઝનમાં કિસાન મનલા ખાદ કે કોનો કમી નહીં હોય દે જાહી